0: પછી શું? હવે તો થાકી ગઈ, બધું ઓળખ છે ને.
1: આદિ શ્રીવાસ્તવ કા સંગીત સોનુ નિગમ અલકા યાજ્ઞિક કી આવાઝ મેં ગીત સુના આપને જુરુ કા ગુલામ ફિલ્મ સે જિસે લિખા થા સમીર ને. કાર્યક્રમ હૈ ફિલ્મ સંગીત કા ઓર કાર્યક્રમ કા અગલા ગીત અબ આપકો સુનવા રહે હૈ કમાલ ખાન ઓર અલકા યાજ્ઞિક કી આવાઝ મેં ફિલ્મ કહીં પ્યાર ના હો જાય સે.